0: કરી તો અહીંયા બોલેલા મેમ કી એવું લાઈમાં એગો મીને હ શાદી કુછ નહીં કર લેવા ઉ સક્કી એગો કુમાં જે કેસ કરી ઉકર હઈ સે જોન હઈ મિશવાસિકમાં જે એગો કુમે ઘાસ ગુલબા દેખેલા એ બડી ઇમ્પોર્ટન્ટ બડી ઇમ્પોર્ટન્ટ ચીજ હ આર ઉ સકી એગો આક્ષો ડાલે કે ઉ બપુઆ કે રિકોનેટ કરી કે ઈ લઈ કો ઓકર નામ દે કે અભી દેખબ સ લાકુર કા કરી આલે તેરુલા બોલી સે ના એગો દેલે બા રિસ્પેક્ટી કરે કે રિસેસ દે પાટર્નિટી મે એગો માં દુ બરિસ કે કુમા જે કૈસે લઈકવા પૈદા હોલ ઈ પહેલા ચીજ તો નહીં સકી જાકે ઠક ઠક આઈ કે લાકુર કે બોલે એ હમર હઈ હો મિશવા કે એ તો તું હી ઓકર બાપ હોવે નહીં ઓકે ચાહેલા આતાન કરે કે દુ બરિસ
1: લઈકવા દુ બરિસ કે હો જાય તો દુ બરિસ
0: ઓકે માવા ઓકર માવા કબ કુમા જે હો ગલ તો સકી કુમા જે માંગે એ ગો લાકુર કે કુમા જે ઈ લઈકવા કે હઈ દેખલારે કરે કે કે ઉ એતિલ કે લઈકા હ તો સમજ એગો એગો એગો પેયો દેગો દેલે હ આતાન કરે કે નહીં કે દેશવિત ને હોલ તક મજે જાકે અભી નાપી મે બા અભી કો કેસ કરત હો લાકુ મે તો દુ બરિસ કે ઈ ચાહેલા અબ દુસરા ચીજ હ મવા સકી એગો કેસ કરે હઈ મિશવા સે રિસેસ દે પાતે નીતે કે જહા ઉ પતિ નહીં પછી કોદ પતિ નહીં હ કો મે રાજવા તો વેલા પતિ એ નહીં ઉ મિશવા સે ઓકર ચલ ચલન યા સંગે જબ રહત રહેન સન ઉ એક્ઝિસ્ટ નહીં બા આગેતે હો ગલ બા પછી સેપારી રહત હોન સન હા જે એસે રખત કે મજો કે ખુશીઓ કે એગો લૈકા ઉલવા સેપાગઈ ઘર હોય મે રહેલન સન નહીં મેં મહિયા બોલ તઈ સબ દુનો સંગે રહે કભી તઈ એ ઘર કભી ઓન તઈ લેગાલ હો જલા કે કોમ કો શાદી કર લે નહીં હોન સન બસ સંગે રહેલન સન દ સંગે વા મે કો હાબિટેશન દે સિમને બોલેલા તો ઉ કુમા જે સકી એગો કેસ કરી કૈસે દુ બરિસવા હો ગલ પડ ગલ ઓર કો હાબિટેશન જોન સંગે રહેલન સન મેમ ઘરવા મે અબ રહત હોન સન નહીં સેપારે હો ગલ વાકમાં જે હઈ મી સેવા માટે મોસે તબ હુઆ સે સકી ઓર સકી જબ ઉ મવા અપન લઈકવા કે ઓકર અંત્રીચિયન ઓકર લઈકા કે ઓકર લેજિકાશ્યો કે ખાઈ પિયાઈ કે સબ ઉ દેવેલા એગો બાપ જોન કોઈ ઓકર લઈકા ઉ અબ તક કોને તો નહીં કરી ઉતા કે ઉ કે હ તો કહા કુમા જે ઓકે હો ગલ બા ઉ લઈકવા ઉ હઈ ઓકર એગો મદ મોસે ઓકે મદ મો કે બોલી નહીં થુપી કે નહીં કરીએ હમ ખાઈ કે પીએ કે સબ કે ઓકર લે જે કાશ્યો લે
1: સબ કુછ
0: સબ તે દે
1: ખાલી ડાઈ નામ નહીં દેવા તા
0: નહીં ઉ હો નહીં દે હી બોલી ખોજા થઈ ન મો તો નહીં દેવા તા અહીંયા અહીંયા ઓકે તો ખાઈ કે આ રીતે કર દે લે બા
1: આ
0: તો ખાઈ કે કબ એગો આદમી જોન ઓકર લઈકા હ નહીં દે લે બા તો કહા માનતા ઈ લઈકવા ઓકર હ મે ઘાંજી હો તા કે કર સંગે ઉ લઈકવા મવા સે મવા તે દેવા તા ખાઈ પી આઈ કે તો સમજ લે પોંશો શબી દે કબ સ નહીં મિલી પછી ઉતા કઈ કોને તો નહીં કર લે બા ઈ લઈકવા ઓકર હ હા પોંશો મિલી જબ લાકુર દેસી દો ઈ લઈકવા ઓકર હ તબ સકે ગો પોંશો આલી બાતે દે અબ તે દેખલ અહીંયા કુછે નહીં મિલેલા અભી દે પિતાર દે કબ સ કબ હઈ આવેલા પ્રોપર્ટી કૈસે થરેલા બોલ ઉ ઓકર લઈકવા કે દેખલારે નહીં કર લે બા ઓકર દુસર લઈકા બા હઈ લઈકવા જો નેચરલ હમની બોલી લાસ ઓકે કુછ મિલી ધન દૌલત ઓકર માં બાપ ઓકર બાપ બગલ સે અચ્છા જે કોઈ કોને નહીં કર લે બા તો સબ કોઈ જાનેલા નહીં હે મિલી અહીંયા દેખલ ઓહી ઓકર માં હી કરી ખોજતા કે તું ભી એસન એગો હઈ બન કે કોમ કો તોરો તોર બાપ તો બડકા મિલ્યો ને રે અરે નહીં દેખ તું લૂટો ઘર કી કાલી મહલ નિયર બા તું અહીંયા હમર સંગે કુછ નહીં બા તો તું જીબે તો તું કે તું કે કા મિલી ચલ હમ એગો કેસ કરબ લાખુ સે માંગ કરબ
1: કે તું હક દિલાવ
0: તો હર હક મિલ્યા હોત બડી જોલી ચીજ તો અહીંયા દેખલ જેસે બોલી સ દુ બરિસ કે કુમા જે ઓકર કબ ને હોગલ દુસરા ઓકે કબ માજોરિટી કુમા જે જીઝવીતા તક ઓકર માં કુમા જે કિસ્વા કરલક દુ માજોરિટી સે જબ ઓકર વેતા આલ દુ જીઝવીત સે આઈ વેતા દુ બરિસ વેલા સકી એગો કેસ અપને કરે એ હમને કે કોઈ સિવિલ 342 દે કોઈ સિવિલ મવિશિયા લિખલ હ ભાઈ હઈ ઉ લઈકવા માં બાપ કે કોઈ ઓ બપવા મવા કે નહીં ચાહી ઓકે ઉ સખી અપને કો કેસ કરે પૂવી ઓકે કુમા જે 20 બરી સે નહીં હુલબા
1: આર જીઝવિતા હો ગલબા ઓર જીઝવિતા જેસે હોલ આતન દુ બરીસ કે અંદર અંદર ચાલા કર દે કે
0: જરૂર જરૂર તે દેખલે
1: બહોત બઢિયા
0: હા એગો પોછે જે ઈ આદમી કભી બોલેલા એક બાન આદમી ને ઈ એક બાન આદમી કરેલા એગો ચીજ બોલે એ મો માર ભી

0: હા તો અહીંયા તો ગુવેનમાં કે હઈ મેં હઈ જાતા મુકા મેં હઈ કરીને હું આ જબ જાય કૈસે ઓકે ખોજ કરે તો અહીંયા દેખબો કે એઝિસ્ટિસ હોયેલા જસ્ટિસ નહીં મિલેલા પછી કાહે ફુદ્દે પૈસા કે ત્યાં નહીં બા તો એ ખાતે એમ કે સ્વસ્થ કેલા નહીં હું જાય જ્યાદા બસ અહીંયા કુમાર જે આંપલા સો ગયેલ
1: સોચતા
0: કી નહીં અમારા લૈકા નહીં બા એગો બપવા જાની ને અરે કહેશે ગો કોઈ મેં મધમો હશે મધમુઆ કે ઓકેના જાન પહેચાન હોય ને નહીં હોય તક મજા તબ તે દુસર બોલી હા હમકી તો કેનું કોઈને ઓબ્જેક્શન નહીં બા અભી હમકે બોલતા હું આદમી આઈસન હું કર કપાસી તે મર કપાસી તે કર સાચી હમર સાચી એ ત્યાં જીવીશીલ બા
1: એક ઓર સવાલ બા
0: બોલો
1: માલા પાઠાનીતિ તેસ હોલ અબ જો મિશેવા બા ઉ બોલા તા કે લઈકો હમર નહીં હ નહીં હ નહીં હ અને માતા ઓકરે હ ઓકરે હ ઓકરે હ રીસ અભી બોલ દેલાન કે જાકે પાઠાનીતિ તેસ કરકે બોલા હા કર ટેસ્ટ કરલક ઓર દેખલક કે લૈકા ઓકર નહીં હ
0: હા જી ઓકર લૈકા નહીં હ તેસવા હી ખતમ પછી કાહે
1: તમાર હાનિ કે કેસ સકેન કરે હું
0: કે નહીં નહીં મેડમ અપન કેસ બિલાગલ મતલબ જબ એગો કેસ
1: યાની કે હોગલ ફિની હોગલ સબ હી પર સબ ખતમ હોગલ
0: હા સબ ખતમ હોગલ હી સબ આપરાસ ફિની જી જો તો ગઈ કર દે કે સુઆ કે પછી પ્રૂફ તો નહીં બને
1: નહીં તો આજે ઉ જોન પિતા અર્જુન મિશેવા બા ઉ બોલતા હમ ગિલાકુ મે અન્ને હમર પર કેસ કર લે તો કે નહીં ચાહત કરે કે તું હમર પર ઇલ્ઝામ લગાઈ લે તો ઉ સકી ઉ ડિફામેશન કે કેસ તાલ્યો કર પર
0: નહીં ઉ કે સકી કરે મે કોનો કે મિલી હવે મે ઉ કર મજા તીન કાર કેસ જોન ડિસમિસ હોલ બા
1: ખાલી ડિસમિસ ઓ પ્લસ હો જા ખતમ હો જા
0: પ્લસ ખતમ હો જાય પછી ઉ બોલી હમ કહા જા બા વો યા વો કા દે ફિન સે અનુમન હોની કરે કે એગો લંબા કહાની કરે કે તો એસન કહવા મે દિગબા ઓકે કુમા જે કુછ નહીં સકલ જાય કરે ઓકે હું એ પ્રીતોક માં જે ફિની કર દ કે લાબુ મે કિતના આર કુ માં જે ખોડ બે કરબ તે લાબુ તે મિલ બે કરી તે હી પ્રીતોક માં જે ઉ સુચી ને ઓકે આ રીતે કર દે કે
1: હા
0: જે લાકુ સી પર મો મે કે સ્વા આલ હી કા ઈ બોલી સ અબ કે સ્વા હું આ દેસી દે હોય અબ જે એગો બોલી કે દેસી દે હો ગલબા
1: હા
0: ઓકર તે સ્વાજ મજે પોઝિટિવ બા ઉહી ઓકર બપવા હ તબ હિયા સકી જીઝવા ઓ દોને કરે કે કે ઈ બપવા કે સિનેમા હિયા ફિને નહીં હોય
1: હા
0: બોલી અબ એગો ચીજ હમ તો કે બોલત હઈ ભૂવ હોય હો ગલબા
1: કે તું હી
0: બપવે તું હી હોય અબ જોન લાગ દેને સંસ બા ઉ લઈકવા કે
1: જાકે પર નામ દાલો કર મે
0: હા જો લેતા સિવિલ મે કુમા જે હમ એગો ગોહી કરિયા એગો એગો પાપીએ દે ઉ કી કોમ કો લેતા સિવિલ કે ચાહે લા એગો રિક્ટિફિકેશન કરે કે જહા મવા ડિસાઈડ કર લે રલ ઓકર નામ રહલ પહેલા ઓર દુસર કે નામ ન અબ બપુઆ કે નામ આઈ પહેલા પછી કાહે હમેશા દેખ બા કોનો માં લઈકા કોનો લઈકા કે ઓકર લાગ દેને સંસ મે ઓકર બાપ કે નામ અગાડી બા સમજે ઓકે હુઈ હી બામ ની બોલી જાસ કે ભાઈ ભોજપુરી સમય ઉહી ખંબા હ ઘર કે ઓકરે નામ મે ચાહેલા હઈ કરી કે
1: તબ એસે કરકે લઈકવા કે અપન બાપ કે નામ મિલ જાલા
0: હા તો હુઆ રજિસ્ટ્રી ઓફ લેટા સિવિલ એગો રેક્ટિફિકેશન કરેલા ઓકર લાગ દેને સંસવા મે ઓર હર કુમા જે લેટા સિવિલ એગો રજિસ્ટ્ર રખેલા ઉ રજિસ્ટ્રવા મે દાલી એતિલ નામ એતિલ હો અદમિયા કે ઓકર બાપ
1: બહત ખૂબ તો હમનીકે જતના ભી શ્રોતા લોગ ઇસમે હમનીકે સુનત હોવા જાન ગેલા કે હૈ જોન પેટર્નિટી ટેસ્ટ હોયેલા ઉ કૈસે હોયેલા ઓર કૈસે પ્રૂવ હોયેલા તો હમનીકે વકીલ કપિલ દેવ રઘુનંદનજી કે બહોત બહોત ધન્યવાદ દેવત હૈ જા ઓર હમનીકે સભી દર્શક લોગ કે ભી આપ લોગ હમનીકે કાર્યક્રમ આજ કે ચર્ચા મે હમનીકે સંગે રહેલા હમનીકે કાર્યક્રમ યહાં પર સમાપ્ત હોવા તા અબ અગલે હફતે એગો ઓર વિષય કે સંગે આવબ જા
0: જને હમી જોલી જોલી ટોપિક ખોજબ સ હમની દેખબ સ ઉ નહીં હોય તો હમ આનબ સ આદોપશું કૈસે એગો આયકા કે આદોપતે હોયેલા કોન કોન કાલિતે આદોપશું હોયેલા તબ હમને આપ સાથે પહેલા કે શું અમે કે કૈસે ઉ લૈકવા જો કે આદોપતે કર લેવા ઓકર લૈકા નહીં હ કૈસે જમીન મે ઉ ઓકે મિલી એગો લૈકા
1: બહોત ખૂબ તો ચલા અગલે હફતે હમને એહી વિષય કે સાથ તેની આદોપશું કે સાથ આવબ જા અભી કે લીએ વિદિતા કે આગ્યા દા હમને રત્નમાલા ઓર સાથ મે ઉરુષા ઓર કાદેર કે બહોત બહોત ધન્યવાદ દેવતી જા હમકે ટેકનિકલ પાર્ટ સંભાળન જા ઓર અગલે હફતે એગો ઓર કાર્યક્રમ આજ કે ચર્ચા સંગે ફિર મિલબ જા

0: 819 किलोहर्ट्ज, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: समय थयो छे बपोरना पोणा बे।
2: મોજીલા ગુજરાતનો રંગ રંગારંગ એમબીસી રેડિયો પર ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ રંગારંગ રંગારંગ

મધુર ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈનું સ્વાગત કરવા આવી પહોંચ્યા છીએ. અમે જ્યાં ક્યાંયથી પણ જોડાયા છો, બસ મીડિયમ વેવ 819 કિલો હર્ટ્ઝ પરથી આપણું આ પ્રસારણ રજૂ થઈ રહ્યું છે. જ્યાં ક્યાંયથી પણ સાથ આપી રહ્યા છો, હૈયેથી આપ સૌ કોઈનું સ્વાગત કરીએ. મીઠા મધુરા ગુજરાતી ગીતોના દૈનિક કાર્યક્રમ રંગારંગમાં રત્ના આવી પહોંચી છે. આપ સૌ કોઈનું પ્રેમથી સાથે દેવા માટે શુક્રવારનો દિવસ છે, 31મી તારીખ, જુલાઈ મહિનો 2026નું વર્ષ, અને એ સાથે જ આ મહિનાનો છેલ્લો દિવસ, છેલ્લો શુક્રવાર, અને આપ સૌ કોઈનું હૃદયથી સ્વાગત છે. તિથિ પ્રમાણે જોવા જઈએ તો અષાઢ વદ બીજ આજની તિથિ પડી રહી છે, અને આજના આપણા કાર્યક્રમની સાથે ચાલો જોડાઈ જઈએ અને શરૂ કરીએ મીઠા મધુરા ગુજરાતી ગીતોની. જેમ કે જાણી રહ્યા છે, હિંડોળા ઉત્સવ, હિંડોળા પર્વ શરૂ થઈ ચૂક્યો છે આવતીકાલથી, અને તે સાથે આ પર્વને વધુ મધુર, વધુ મજેદાર બનાવવા માટે લઈ આવ્યા છીએ આજના આપણા પ્રથમ ગીતને. કૈરવી બૂચ અને મલ્હાર ઠક્કર આ આલ્બમમાં નજર આવ્યા છે, તો ચાલો એન્જોય કરીએ આજના આ પ્રથમ ગીતને ભજનમય વાતાવરણની સાથે. કરીએ શરૂઆત રંગારંગ કાર્યક્રમની.

આપણા ગુજરાતી ગીતો દરરોજ વાગે છે રેડિયો મોરિશિયસના લહેરો પર, અને તે સાથે જ ભાઈ આજના આપણા કાર્યક્રમને ચાલો આગળ વધારી રહ્યા છીએ આત્મવિશ્વાસની સાથે. કારણ કે આત્મવિશ્વાસ કહેવાય છે ને કે દરેકે દરેક જીવનના સવાલોનો સામનો કરવા માટે આપણને તૈયાર કરે છે, અને આ સાથે જ કાજલ મહારિયાના અવાજમાં મુકાયેલું આપણા પ્રોગ્રામનું આ આગલું ગીત.

શ્રોતા મિત્રો, આજના સમયનું કડવું સત્ય એ છે કે મોબાઈલ એકલા પડવાય નથી દેતો અને ભેગા મળવાય નથી દેતો. આપણે મોબાઈલ પાછળ એટલા વધારે આંધળા થઈ જઈએ છીએ કે આપણને શું ચાલી રહ્યું છે તેની સુદ્ધા કલ્પના નથી થતી. અને એના ઉપર આધારિત આ ફિલ્મ છે મોબાઈલની સાઈડ ઇફેક્ટ્સ. 2026ના વર્ષમાં આવેલી આ મૂવીનું ગીત અને આ ખૂબ જ મોટિવેટિંગ સોંગ આજના આપણા કાર્યક્રમને સમાપ્ત કરવા માટે લઈ આવ્યા છે તમારા માટે. સો એન્જોય કરતા રહો. 2026ના વર્ષના થોડા ઘણા ગીતોથી સજાવવામાં આવેલા આજનો આ કાર્યક્રમ અને આ સાથે જ આજના આપણા કાર્યક્રમને બસ અહીં ફૂલ સ્ટોપ લગાવીશું, વિરામ આપીશું. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ રહ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું રવિવારે સાંજે 3:30 વાગે અહીંયા જ રેડિયો મોરિશિયસના લહેર ઉપર રંગારંગ કાર્યક્રમ વચ્ચે. તો આ સાથે જ રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ, હેવ અ બ્યુટિફુલ વીકેન્ડ અહેડ.

0: भोजपुरी के सवाद संगीत के खुशबू सुरेखा संगीत भोजपुरी तड़का।
1: भोजपुरी तड़का
2: તડકા લગાવી લાજા અબરીકુ તમને ઉમેશ દોહુજી કે ગાવાલી ગાના સંગે જીએ કે મજા લે કે બોલા થવન ઉમેશ દોહુજી છલા સુને જાય ગીત ઓર ઈ ગાના હમની વેદાનંદજી ખાતર બજવાવત હૈ જા વેદાનંદજી સુયાક્ષી ગાના મંગલે હવન